આપનું મહિમા અસીમ છે. જે કોઈ પોતાની મતિ અનુસાર આપના મહિમાના ગુણગાન કરવાનો પ્રયત્ન કરે છે તે સૌ નિર્દોષ છે. એ રીતે હે પ્રભુ, મારો આ પ્રયત્ન પણ નિર્દોષ હો. હે ભગવાન, આપનો આ મહિમા કેટલા ગુણોથી સભર છે તેનો કોઈ પાર પામી શક્યું નથી. આપની સગુણ સ્વરૂપ લીલાઓનું સૌ કોઈ ગાન કરે છે. હે બ્રહ્મ સ્વરૂપ, આપ તો મધુર ગુણોથી સુશોભિત એવી વેદવાણીના સૃષ્ટા છો. હે ત્રિપુરારી, આપની સ્તુતિનું ગાન કરી મારી વાણીને પવિત્ર કરું એમ મારી બુદ્ધિએ નિશ્ચય કરી લીધો છે. હે વરદાયક, આપ આ જગતના સર્જનહાર, સ્થાપિત કરનાર અને વિનાશ કરનાર છો. જે બાબત ત્રણ વિભિન્ન ગુણવાળા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ સ્વરૂપોમાં પ્રગટ છે, છતાં પણ કેટલાય જડ બુદ્ધિવાળા લોકો આપની નિંદા કરે છે. હે મહાદેવ, આપ વિશ્વવિધાયક છો એ વાત ગ્રહણ કરવા માટે સુયોગ્ય વિચાર કરવો જોઈએ. આપ જગત રચનારા છો, છતાંય બુદ્ધિહીન લોકો સંશય કરે છે.

વેદ વિદિત ત્રણ દેવોની ઉપાસનાના શ્રૌત મત, સાંખ્ય મત, યોગ મત, પશુપતિ મત, વૈષ્ણવ મત ઇત્યાદિ મત મતાંતરના અનેક માર્ગ છે. લોકો પોતપોતાની રૂચિ અનુસાર પોતાના માર્ગનો સ્વીકાર કરે છે, પરંતુ અંતે તો જેમ નદી નાળા સમુદ્રને જ મળે છે, તેમ આવા અનેક માર્ગોનું લક્ષ્ય તો કેવળ આપ જ છો. હે ઈશ્વર, ભસ્મ, ચર્મ, સાપ, બેલ, ખોપરી ઇત્યાદિ આપના અલંકારો છે. આપ આત્મજ્ઞાની યોગી પુરુષ છો, એટલે વિષયરૂપી મૃગતૃષ્ણા આપને ભરમાવી શકતી નથી. હે પિનાક પાણી, વિભિન્ન મતવાળાઓ આ સંસારને કોઈ નિત્ય માને છે, કોઈ અનિત્ય માને છે. આ બધા મત મતાંતરોથી ચકિત થઈને હું આપની સ્તુતિ કરું છું. હે હિમાલયવાસી, આપના જ્યોતિ સ્વરૂપનું ઐશ્વર્યનું માપ કાઢવા બ્રહ્મા ઉપર અને વિષ્ણુ નીચે ગયા, પરંતુ પામી શક્યા નહીં. આપની સ્તુતિ વડે જ સાક્ષાત્કાર કરી શક્યા. હે પરમાત્મા, દશમુખ વાળા રાવણે પણ આપની જ ભક્તિ સ્તુતિ વડે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આપના નિવાસ સ્થાન કૈલાસને હલાવવામાં એ જ રાવણે એના 20 હાથનો ઉપયોગ કર્યો હતો કે જેના વડે આપની સેવા કરી હતી, પરંતુ આપે તો એક અંગૂઠો હલાવીને જ પાતાળમાં પણ આશ્રયથી વંચિત કર્યો હતો. ખરેખર દુષ્ટ પુરુષ બુદ્ધિ પ્રાપ્ત કરીને મોહવશ બને છે.

0: हे वरदायक,
1: जेणे त्रणेय लोकने दास बनाव्या हता, देवराज इंद्रनी महासमृद्धिने पण नीचे करी दीधी हती, तेवो बाणासुर पण आपनो अनन्य भक्त हतो। हे श्रीनयन, समुद्र मंथनथी झेर उद्भव्यू, ब्रह्मांडनो नाश थवा लाग्यो અને દેવદાનવો વિસ્મય પામી ગયા ત્યારે એમની પર દયા લાવીને આપે એ મહાવિષ્ણુ પાન કર્યું। સંસારના ભયને દૂર કરવો એ જ જેનું કર્તવ્ય છે એવા આપને તો વિકાર પણ પ્રશંસા બની જાય છે। હે ઈશ્વર, કામદેવ પણ આપને સામાન્ય દેવગણની તુલનામાં માનતા હતા અને એથી આપના પ્રભાવ વડે પોતે શરીર રહિત બની ગયા। જે કોઈ સંયમી પુરુષોને તિરસ્કારે છે તે कल्याण ने योग्य नहीं। हे भगवान, आप जगतना रक्षणार्थे तांडव नृत्य करो छो, परंतु आपना पगना थड़कार मात्र थी भूलोक डामाडोल थी जाए छे, आपना बाहुओना फरवासी नक्षत्र मंडल रोकाई जाए छे, आपनी जटाना गुमवासी स्वर्गलोक अस्वस्थ बनी जाए छे। आथी विदित थाय छे के आपनो वैभव अनेरो छे। हे भस्मधारी, आकाशनी जेम जेनो प्रवाह भरपूर छे, जेनी नक्षत्र गणती पण बमणी शोभा छे, एवी गंगा आपना मस्तक मां समायेली छे, जेणे जगत ने एक छीप समान बनावी दीधुं छे। आ एक दृष्टांत आपनुं शरीर केटलुं विशाळ ने दिव्य हशे ते समजावे छे।

हे महादेवी, अपनी घंटा जगत में नाद थी व्याप्त थी ने दैत्यों ना तेज ने नष्ट करे। हे महादेवी, जेम पोताना पुत्रोनी माता रक्षा करे एम ए घंटा अमोने पापमाथी बचाओ, रक्षा करो। चंद्र घंटा शब्द नो अर्थ चंद्रः घंटायाम यस्यात् स एम थाईश, इतले के जेमनी घंटा मा आह्लादकारक चंद्र से ए देवी चंद्र घंटा। ये तो जाणीतुं छे કે ઘંટનો ધ્વનિ દેવ દેવીઓને પ્રસન્ન કરતો હોય છે, આસુરી ભાવોને બગાડી દે છે। બૌદ્ધ જૈન ઈસાઈ ધર્મસ્થાનોમાં ઘંટનો ધ્વનિ સુમંગલ મનાય છે એ જાણીતું છે। આ ચંદ્રઘંટા દેવી એ સિંહના વાહનવાળા છે, દશભુજા છે, અનેક પ્રચંડ શસ્ત્રોથી યુક્ત છે। એમની ઘંટા દુર્ભાવનાઓનો નાશ કરે છે। નાદ બ્રહ્મની જાણે કે તેનાથી અનુભૂતિ થાય છે। ચાલો ચાલો, આ નાદ અને દિવ્ય શબ્દ આવ્યો ત્યારે શ્રુતિના મંત્રને પણ આપણે બોલીએ, સાંભળીએ। આ સંદર્ભમાં દેવી અથર્વશીર્ષનો આ મંત્ર જોઈએ।

એમનું સ્વરૂપ આખા જગતથી વંદિત થયેલું છે એવા હે જ્ઞાનરૂપ મહાયોગીની સદૈવ આનંદરૂપ જગતને તારનારા હે દુર્ગે દેવી આપને વંદન. અનાથસ્ય દીનસ્ય તૃષ્ણાતુરસ્ય ભયાર્તસ્ય ભીતસ્ય